નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ઈચ્છાઓ પૂરી થાય કે ના થાય પણ ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થઈ જાય છે તો ભાઈ લોભ વધે છે. એટલા માટે જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવું એ જ સર્વશ્રેષ્ઠ તત્વ છે. તો ભાઈ આજે શનિવારનો દિવસ છે, તે આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ હનુમાનજીના ચરણોમાં તમારા માટે સ્પેશિયલ.

શ્રોતા, હું કહેવાય છે ને કે ભાઈ, વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ને ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી હોતી. આપણે ભલે ગમે તેટલા વિચારો ઊંચા રાખીએ, પણ કિંમત ત્યારે જ એની વધે છે જ્યાં સુધી આપણે એને અમલમાં લેતા નથી. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

0: ઉપરાંત બોમ્બ જેવા લોકોનો ઈગો બ્રેક કરવા જ હું નો હ્યુમન આપ બનાવી રહ્યો છું.
1: મારે નથી બનવું તારા જેવું લાઈફમાં. આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય લાઈફ બીંગ અ હાઉસવાઈફ.
2: શાંતિથી અહીંયા જીવવા મળે છે તો જીવને જીવને

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમને હું છું અમિતા અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ જે ગદાન ગરવીના અવાજમાં લેવા.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીનવી શકતા. ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ તો જિંદગી ગમે ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો. ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ પ્રેમ અને પૈસા કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા કે જેને ગમે તેટલું કરવા છતાં તમારા કરતાં ભાઈ બીજા જ સારા લાગે. અને પ્રેમ કરવો હોય તો એવા વ્યક્તિ સાથે પ્રેમ કરવો કે તમારી સાથે જિંદગીભર સાથ નિભાય, એવું નહીં કે અડધા રસ્તામાં આવીને તમને છોડીને ચાલ્યા જાય. તો ચાલો એક સુંદર મજાનું પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ દેવાંશી ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

બસ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. તમારા માટે લાસ્ટ ગીત છોડીને જાઉં છું, એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, હેવ અ નાઇસ વીકેન્ડ, શુભ દિવસ.